જુહાર દીદીમન, જુહાર. હા તો દીદીમન, રોજેદિના આસન અમી હુનિ સમિયાને જ્ઞાન ધ્યાન ઓર ગીત ગોવિંદ કે ધરોન બાતી અમરું સે અલે તેબે મેં મૂર કરે સે એ ચી સંગે ઘર દ્વાર સુનતો સપાય દીદીમન ઓર મોચો સંગવારી બહેન મન કે મેં સેવતી કરે સે જુહાર. હા તો

0: એના ભુષ્કુભાઈ
1: દાદા
0: દક્ત કહા રહસ્ય આ જોન એ ને અલબી નાટક રલી ઓર નાટક ભીતર કેટલો જ્ઞાન દ્યાન જો ગોટરલી ના હે અલે યમન દક્તો એકે લિકુન રલા શ્રી હે શ્રીમતી સુશીલા કશ્યપ ઓર એકે આમ ચલ ગમર રલા બલબીર સિંહ કચ અરે તા ભાગ ધરુ રલા
1: હે પીતાંબર દાસ વૈષ્ણવ
0: હા હા
1: ઓરી
0: ભરત કુમાર ગંગાદિત્ય ઓર ખેમેશ્વર પાનીગ્રહી મહેન્દ્ર સિંહ ઠાકુર ઓર શ્રીમતી નંદિતા વૈષ્ણવ
1: ये तो रली हम चो नंगत हम चो नाटक चो नाम रली मन चो भरम असनी दादा हम चो जीवन बोले हम चो का तो गोट मन हुए सुन के हम के भी बोले आप लोग मन ने भरम धर्म बाते नी रख तो रहे जेची लागुन हम चो दे पाहने बल का है हम चो रखा सका बल ढंग ले नी हुए से और हम चो जीत खातर बल थोड़े नंगत हो नी रून बाते हम चो दे पाहने के बोले नुकसान पहुंचा है से
0: एना भुष्कु भाई इतलो ज्ञान ध्यान चो गोट होली ना मन के हरी बोल लागली मन बोल रल गोटो गीत सुनू दिले और अच्छा लागती हन लागे ना
1: आले आले आले मैं का तो सुनू तेबे गीत के बोले
0: आले गोटो गीत सुनू सुनो